કે કોરા કોરા ગીતડલાઈ છોણાવે કોઈ કથા કહાણી બીજી તો મારા હાથે સાજે નહીં કરે. કરો આપ હાથે કિસ્સો શેર કરાલા આપ સાથે વડેરા જ્યું બાત કહેતા જ્યું તો મેં નહીં કહી શકા ક્યુંકી ભાઈ તો હુંકારે બાતો હતી પણ જેડી બી મારું પ્રસ્તુત હો શકેલા આપ ખાતર એક કિસ્સો હાજર હૈ.

0: નાની રે ઘરે ખૂબ લાટકોટ કરી લ્યા, મતીરા કાકડિયા ભી ખા લ્યા ઓર ખૂબ ધમા ચોકડી ભી મચા લી, પણ અબે વગત આક્યો હે પાછો બસ્તો સજાવણ રો, નુવી કોપિયારી મહેક રો ઓર સકા સહેલી સુ મિલ લેણો.
1: બિલકુલ, ઓર આજ રે ઇન સુંદર યાદા ઓર જ્ઞાન રે ઉજાસ આગે આપ આજ રે ઇન પોથી પાટી રી બાતા વિશેષ ગણગોર કાર્યક્રમ રી શરૂઆત કરા, જીને લેર હાજર હે આપણી દોસ્ત સખિયા કોમલ રાઠોડ
0: ઓર પૂનમ દેવડા.
1: સ્વાગત હે સગળા છોટા મોટા ભાઈ બહેના રો, બાલ ગોપાળા રો ઓર સયાણા માતા પિતા રો.
0: તો સ્વીકાર કરો માણા કોટ ભર્યા રામ રામ ઓર સ્વાગત હે આપ સગળા રો
1: કાર્યક્રમ
0: ગણગોર મેં.

0: રે માહોલ ને પાછો જીવંત બનાવ્યા કરે
1: બિલકુલ બના દેવે ઓર જકા ગુરુ હુએ વારો તો હે તે ઓર જકી પાછી પઢાઈ હે બસ શરૂ કરબારો તરીકો ટાબરા મે જકો જોશ હે વો નયો જોશ ભર દિયા કરે ઓર આ જકી રોનક હે બા સ્કૂલ રી આત્મા ને પાછી જગા દેવે
0: સાચ માનો તો ટાબર બિના સ્કૂલ એક બિલકુલ ઢાંચો માત્ર હી હે પણ જે ટાબરિયા પાછા આવે તો સ્કૂલ સાચો મિંદર બન જાયા કરે
1: બિલકુલ આપણે એટ કેબત ભી હે કી પોથી પકડિયા પંડિત કોની હોય મતલબ કિતાબ હાથ મે પકડને સુહી નહીં બલ્કિ જ્ઞાન ને જીવન મે ઉતારનો ભી જરૂરી હુયા કરે ઇનરે વાસ્તે આપ નયા સત્ર રે માયને કિતાબ ને હાથ મે પકડો ઈ જ્ઞાન ને આપ જીવન મે ઇન તરીકા સુ ઉતારો કી વો જ્ઞાન હંમેશા રે વાસ્તે આપ રે માયને બસ જાવે
0: બિલકુલ સહી કયો કોમલ એક ઓર કહાવત ભી હે કી માયા અંટરી ઓર વિદ્યા કંટરી યાની ગાંઠ રો પૈસો અડી રે માયને કામ આયા કરે ઓર કંઠસ કર્યોડી વિદ્યા હે વા ભી હંમેશા આપણે સાથે રહ્યા કરે હે બાતા રિયા કડી તો આગે ભી આપણે ચાલતી રહેલા પણ આ ચોખ્ખી સી બાતા રે સાથે સુણાવવા આ સખિયા ને એક સુરીલો સો ગીત
1: બિલકુલ

સાથડા, જૂના જમાનારે વાત કરા તો મશીનારો જુગ આગે આવેલા એણે વાત રી કોઈ સોચી બી કોની. લેકિન મિનખ રે દિમાગ રો કાંઈ પાર, સમય સમય માથે આપા સવારે બીચ નઈ નઈ ટેકનોલોજી આઈ, મિનખારા કામ સોરા હોયા ઓર દેશ દુનિયા મેં વિકાસ હે જકો ઘણી લંબી છલાંગ લગાઈ.